0: સંતોષ અથવા સ્થાપના પ્રકાશે પત્ર હું સ્થાપના પ્રકાશે વિષયમાં માનવીય એવું શારીરિક ખેતી વિષયમાં સંચેતના કરેલા ઉદ્દેશ્ય લેખક અંતર્ક્રિયાત્મક રેડિયો કાર્યક્રમ જીવન સંદેશ લેખક મય પુષ્પા
1: ચલન.